0: बहन बोनो अणा गीत बाद आप सभी नो फेरे स्वागत कर रहा हूँ हमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में। जिम के अंजलि बोन गीत के पहले विषय बताड़ियो हतु कि आज अपन बात करवा वाला हां कि आपड़े किसान भाई बोन ही भी मधुमक्खी पालन हेती करी।
1: ओके
0: आज अंजलि बोन अपन बात करे कि आपड़े जी किसान भाई बोन ने अणबल दे मधुमक्खी पालन नो हु महत्व है ते अपन देखो हां कि आपड़े किसान भाई बोन ने ही वो अतिरिक्त आय नो साधन है। किसान भाई बहन खेती करे है वेणे हाथे हाथे मधुमक्खी पालन भी करी सके अणाखती वर्णन आए है वे भी वदार वधेगा ने भी पैसा कमाई सके अणाखती वे शेद ने मोम ने बाजार में वेची सके वणाखती वर्णन ने आय में भी वृद्धि थाय है। एने साथे अंजलि बहन अपन देखो हां कि आ कम लागत नो व्यवसाय है आ व्यवसाय आपणे किसान भाई बहन शुरू करेगा ते वर्णन पूंजी नो साधन बनी सके। किसान भाई बहनों केवु चांगा कि अगर आप आ व्यवसाय करोगा तो अणाबल दे आपड़े भूमि की आवश्यकता आपड़े जगह की आवश्यकता भी नहीं रहती है। आ व्यवसाय आपड़े खेतर ने किनारे या छोटा स्थान माते भी अपन करी सको हो।
1: हवे मनीषा बोन आपे सही कीधु एने साथे आपड़े देखो हो कि मधुमक्खी पालन जे है आपड़े असल पैदावार बदले घणो असल रहे। आपड़े देखो हो कि मधुमक्खी जे रहे है ये फूलो माते बेईने परागण नु कार्य करे है।
0: हवे
1: आंत के आपड़े देखो हो कि पौधा में फल ने बीज नी जे प्रक्रिया है असल तरीका थी थाय है। खास करीने આપણે દેખો હો કે સરસું સૂરજમુખી સબ્જી અને ફલદાર જે પેડ પૌધો રહે હે એ બીજી ઘણી જે ફસલે રહે હે એ મધુમક્ખીની મદદ થકી વધારે ઉત્પાદન આવે હે। અણી પ્રકાર થકી આપણે કહી શકો કે કિસાન ભાઈ બોનો બલ્લે આ અતિરિક્ત ખાદ ની દવાનું કામ કરે હે જેમ થકી આપણી ફસલની પેદાવાર ભી અસલ થાય હે। એને સાથે ભાઈ બોનો કેવું ચંગા કે આ આપણી બોનાને યુવાઓને બલ્લે રોજગારનું સાધન થઈ શકે। ગ્રામીણ ક્ષેત્રમાં આપણી બોનેની જે યુવા હે એણન કને અક્સર રોજગારના જે અવસર હે એ સીમિત રહે હે। મધુમક્ખી પાલન એક એવું કામ હે જે આપણે ઘરે બેહીને આરામથી કરી શકો। બોને જે હે એ શહેદ પેકિંગ કરી શકે મોમબત્તી નિર્માણની શહેદ તકી બન્યા ઉત્પાદ જે હે એ ભી તૈયાર કરી શકે જેમ તકી એણાની આય વધેગા ને એને સાથે યુવા જે હે એ આધુનિક વ્યવસાયને રૂપમાં અને ઓનલાઈન વિક્રી ભી કરી શકે જે એણન બદલે રોજગારનું એક અચ્છું સાધન થઈ શકેગા।
0: હવે અંજલિ બોન આયસ અગર આપણ કિસાન ભાઈ બોનને વતાડો કે અગર વણને મધુમક્ખી પાલન કરવું હે તેવી શરૂઆત હેતે કરવી હે તો ભાઈ બોનો સબકતું પહેલા આપણે જઈને પ્રશિક્ષણ લેવું હે। કિસાન ભાઈ બોને વિદ્યાલય યા પ્રશિક્ષણ કેન્દ્ર મે જઈને મધુમક્ખી પાલનનું પ્રશિક્ષણ લઈ શકે હે। એને સાથે આપણે સહી સ્થાનનું ચયન કરવું હે આપણે એવા સ્થાનને ચૂનવું હે જ્યાં ફૂલ અને પેડ પૌધો ખૂબ જ્યાદા વે અને પ્રદૂષણ કમ વે। એને સાથે ભાઈ બોનો આપણે મધુમક્ખી બોક્સની વ્યવસ્થા બી કરવી હે લકડી ખાતી બણિયા આધુનિક આપણે બોક્સનો ઉપયોગ કરવું હે। એને સાથે ભાઈ બોનો નિયમિત નિરીક્ષણ ને ઉચિત આહાર આલું આપણે આવશ્યક હે।
1: હવે મનીષાબોન એને સાથે આપણે દેખો હો કે મધુમક્ખી જે હે એ પ્રકૃતિના સંતુલનને બનાવીને રાખવાની ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે હે। આ આપણે જે પેડ પૌધા હે એનાની સંખ્યામાં વૃદ્ધિ ને હાતે જૈવ વિવિધતા બલ્લે ભી સુરક્ષિત રહે હે। અગર આપણે મધુમક્ખી કમ થઈ જાયગા તો ઘણા એવા પૌધા અને ફસલ હે જેના ને ઉત્પાદન માટે અસર પડી શકે એટલે આપણે મધુમક્ખી પાલન કેવલ કમાઈ બલ્લે જ નહીં પર્યાવરણની સુરક્ષા બલ્લે ભી જરૂરી હે।
0: હવે અંજલિ બોન આપે સહી કીધું તે કાર્યક્રમ ને માધ્યમ કથી આપણે ભાઈ બોન કથી આના વિશે માટે વાતે ચાલી રહી હે આ વાતે આપણ આગી ભી એમ જ કરતા રંગા અબર હામળા આ ગીત ને મોરે કરે આપણી વાતે
1: હોપે

0: બાયનબુનું ગીત તો આશું પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ખેતીવાડીને. જેમ કે મનીષા બોન, આજે આપણે વાત કરી રહ્યો કે મધુમક્ખી પાલન આપણે જે કિસાન ભાઈ બોન બલ્લે હે હરતે આયનું એક અચ્છો સ્ત્રોત થઈ શકે ને આંતકી હું ફાયદા હે. જેમ કે આપણે ઘણી અસલ તરીકાથી કે ઘણા કાની વાત જાણી કે કિસાન ભાઈ બોન બલ્લે મધુમક્ખી પાલન કેમ જરૂરી હે. આ અતિરિક્ત આયનું અચ્છું સાધન હે, પેદાવાર મેં વૃદ્ધિ કરે હે, કમ લાગત મેં આ વ્યવસાય આપણે ભાઈ બોન શરૂ કરી શકીએ, એની સાથે આપણી જે બોને હે ને જે યુવા સાથી હે એના રોજગાર બદલે લાભદાયક હે ને પર્યાવરણ સંરક્ષણમાં બી મદદ કરે. એની સાથે આપે એ બી બતાડ્યું હતું કે મધુમક્ખી પાલન કરતે તેમ આપણે ભાઈ બોનોની કઈ વાતનું ધ્યાન રાખવું હે. તો ભાઈ બોનો એક વખત ફેરી કેવું ચાહુંગા કે આપણને સહી સ્થાનનું ચયન કરવું હે, કીટનાશકોનું કમ પ્રયોગ કરવો હે ને સમય સમય માટે દેખરેખ કરવી હે ને પ્રશિક્ષણ લેવું જરૂરી હે. એને સાથે આપણે દેખો હો મનીષા બોન કે ઘણા મનકો એમ સોચે હે કે મધુમક્ખી પાલન કરવું ઘણું ખતરનાક કામ હે, આ હંમેશા ડંક મારી દે હે. પણ આપણે દેખો હો કે આ અગર આપણે સુરક્ષિત તરીકા થકી ને સુરક્ષિત ઉપકરણોને હાથે કરંગા તો આ સુરક્ષિત ને અચ્છું થઈ શકે. ઘણા મનકને એમ લાગે હે કે આ ખાલી મોટા જે ખેતર હે એના જરૂરી હે, પણ આવું નથી. આપણે નાના સ્તર માટે ભી આની શરૂઆત કરી શકો. ભાઈ મને કેવું ચંગા કે ગાંવ મેં ઘણા એવા કિસાન ભાઈ હે એ મળીને ભી આનું પાલન કરી શકે, શહેરનું ઉત્પાદનનું મોટું કેન્દ્ર વિકસિત કરી શકે ને સ્થાનીય સ્તર માટે રોજગારને બઢાવી શકે ને આપણા ગામની પહેચાન બનાવી શકે. આજના ટાઈમની પ્રાકૃતિક શુદ્ધ શહેરની જે માંગ હે એ લગાતાર વધી રહી હે. એવા મેં ગ્રામીણ ક્ષેત્ર આત્મનિર્ભર બનવાની દિશામાં આ જે મધુમક્ખી પાલનનું કાર્ય હે એ કરી શકે.
1: હવે અંજલિ બોન, એની સાથે આપણે દેખો કે મધુમક્ખી પાલન આપણ જે કરો હો વણામાં ઘણા કાની સમસ્યા આવે હે, જેમ કે જાણકારીની કમી, ઉચિત પ્રશિક્ષણનો અભાવ, બજાર તક પહોંચવાની સમસ્યા રહી હે, મોસમ માટે નિર્ભરતાની ને એને સાથે આપણે દેખો કે કીટનાશક હે વેનો પ્રભાવ. ભાઈ બોનો આની હત સમસ્યાનો આપણે સમાધાન બી કરી શકો. આણ બદલે આપણે કિસાન ભાઈ બોનોને પ્રશિક્ષણ લેવું હે, સરકારને બી સહાયતા કરવી હેમ, સહકારી સમિતિયા બનાવવી હે ને આધુનિક તકનીકીનો ઉપયોગ કરવો હેમ, એને સાથે આપણે ભાઈ બોનો જાગૃતતા અભિયાન બી ચલાવવું હેમ. એને ખાતી આપણે દેખો કે સબ લોક જાગૃત થયેગા તે આ મધુમક્ખી પાલન હે આ બળી શકેગા, આના ખાતી વે બળિયા આય બી કમાઈ શકેગા.
0: હવે મનીષા બોન, આપણે દેખો કે મધુમક્ખી પાલન કેવળ શહેદ ઉત્પાદન કરવાનું કામ નથી, બલકે આપણે દેખો હો કે આ ખેતી પર્યાવરણ ને ગ્રામીણ જીવનને મજબૂત બનાવવા બદલે એક પ્રભાવી માધ્યમ થઈ શકે. આ આપણે કિસાન ભાઈ બહેનોની અતિરિક્ત આયનું સાધન હે, ફસલની અસલ પેદાવારને આ વધાવેગા ને ગાંવો મેં રોજગારના નયા અવસર જે હે એ ભી પેદા કરેગા. આજે આવશ્યકતા ભાઈ બહેનોની વાતની હે કે આપણે જે કિસાન ભાઈ બહેન હે એ પારંપરિક

0: ବି ମଜବୁତ ଥାଏ ହି ଏଣେ ସାଥେ ଆପଣ ପଲାୟନ ହି ବି କମ ଥାଏ ହି ଭାଇନ ବୋନ କେଉଁ ଚାହଙ୍ଗା କି ମଧୁମକ୍ଖି ପାଳନ ଏକ ଅତ୍ୟନ୍ତ ଲାଭକାରୀ ନେ ପର୍ଯ୍ୟାବରଣ ଅନୁକୂଳ ନେ କମ ଲାଗତ ନୁ ବ୍ୟବସାୟ ହି କିସାନ ବଲଦେ ଆୟ ବଢାବାନୁ ସାଧନ ହି ଏଣେ ସାଥେ କୃଷି ଉତ୍ପାଦନ ନେ ବି ଆ ବଢାବେ ହି ଅଗର ଅଞ୍ଜଲି ବୋନ ଆପଣ କିସାନ ଭାଇ ବୋନେ ହି ବି ଅଣନେ ଅପନାବେଙ୍ଗା ନେ ସରକାର ଖତି ଉଚିତ ଜାନକାରୀ ଲେଙ୍ଗା જેણ ખતે ગામનો વિકાસ હે વો અસલ તરીકા ખતી થઈ શકે ગા અત્રે બહેન બોનો મધુમક્ખી પાલન ને આપણે બડાવો આલવો હે ને આજના ટાઈમ મે આ આપણી આવશ્યકતા બની ગઈ હે
1: હો ફેમિલી શબોન આપણે દે કહો કે મધુમક્ખી પાલન આજ સે કેવલ એક પારંપરિક કાર્ય નથી બલ્કિ આધુનિક ગ્રામીણ વિકાસ ની એક મજબૂત દિશા ભી બની ચુક્યો હે
0: હવે
1: આપણે દે કહો કે બદલતા ટાઈમ મે જે વખત ખેતી ને ઘણા કાની ચુનૌતી હે જેમ કે મોસમ ની અનિશ્ચિતતા બઢતી લાગત ને કમ લાભ તઈ વખત મધુમક્ખી પાલન કિસાનો બદલે એક ઉમેદ ને આત્મનિર્ભરતાનો નવો રાસ્તો ખુલી શકે હે
0: હવે
1: આ એક એવું કાર્ય હે જે ખેતીને હાથે જોડીને કિસાનની આયને મજબૂત કરી શકે એ પ્રકૃતિને હાથે સંતુલન બનાવીને રાખવામાં બી મદદ કરે હે
0: હવે
1: સત્યની મોટી વાત આ હે કે મધુમક્ખી જે હે એ વગર શોર પ્રદૂષણ ને નુકસાન ને લગાતાર કામ કરતી રહે હે ખેતની ઉપજ વધારવામાં આની મહત્વપૂર્ણ ભૂમિકા રહે એને કારણ ફસલ જે હે એ બહેતર પરાગણ કરી શકે ઉત્પાદનની ગુણવત્તાની માત્રા બે વધીંગા એટલે કહી શકો કે મધુમક્ખી પાલનના લાભ કેવળ શહેદ વેચવા ઉદ્દેશ નથી બલ્કિ આનું અસર હિતની ખેતી માટે આપણને દેખવામાં મળે હે
0: હવે અંજલિ બોન તો આપણે કિસાન ભાઈ બોનો ગતે અણા વિશે માટે ઘણા કાની વાતે થઈ ગઈ હે ને આપણે દેખી રહીએ હે કે ટાઈમ ભી થઈ ગયો આપણે કાર્યક્રમ ગતે સૂટ પડવાનો
1: હવે
0: સૂટ તે પડે પણ જાતો ગતે પેલ એક બીજું કે થાંભળી લો
1: હવે તો ભાઈ

0: આપણું ને આપણી અબ્બાવાળી પીઢીનું જીવન સફળ થઈ શકા.
1: હવે હવે જાગૃતિપૂર્ણ આપણે ભાઈ બહેનોને કહો કે પાણી બચાવો, પાણી બચાવો ને આપણી ધરતીને હરીભરી રાખો. જલ જીવન હૈ આ આપણી પહેચાન હૈ, હર બૂંદનું મોલ આપણે જાણો.
0: વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિતને પ્રસારિત.
2: અરે ગોરી, ઇતને સુસ્ત ક્યો દેખ રહી હો? કુછ ખાયા પિયા નહીં હૈ ક્યા?
3: અરે દીદી, ક્યા કરું, કુછ ખાને પીને કા તો મન હી નહીં કરતા હૈ મેરા.
2: અરે ગોરી, યે તો ગર્ભાવસ્થા મેં હોતા હી હૈ. જી મચલાયેગા, ખાને કા મન નહીં કરેગા, પર અભી તો ખાના જ્યાદા જરૂરી હૈ. ઓર ખાને મેં ભી તુમ્હે દૂધ, દહી, દાલે, હરી સબ્જિયાં ખાની ચાહિયે. ઇસસે તુમ્હારે બચ્ચે કા વિકાસ બહોત અચ્છે સે હો પાયેગા.
3: અરે વાહ દીદી, અગર યે સબ ખાને સે બચ્ચે કા વિકાસ અચ્છા હોગા તો મેં આજ સે હી દૂધ પીના શુરૂ કર દૂંગી ઓર સાથ મેં હરી સબ્જિયાં ઓર દાલ ભી ખૂબ ખાઉંગી.
2: યે હુઈ ના બાત ગોરી.
0: યાદ રહે, ગર્ભાવસ્થા મેં સબસે જરૂરી હૈ પોષક ખાના. વાગર રેડિયો દ્વારા જનહિત મેં પ્રસારિત.
4: પપ્પા પપ્પા, મારે ભી ભણવા જવું હે, સોપડા થકી દોસ્તી કરવી હે.
0: બસ યહી તો શરૂઆત હૈ બદલાવ કી. જબ હર બેટી બેટા પઢેગા તભી તો ગાંવ ગાંવ આગે બઢેગા. હોવે ન કોઈ ગરીબી રોકે, ન કોઈ હાલાત રોકે, શિક્ષા તો કિસ બદલેગા હર એક દાડો નિરાતર.
4: હિંડો સ્કૂલ જા, આપણે આપણા ભી હપના પૂરા કરો.
0: યાદ રખી, કલમ કી તાકત હર મુશ્કિલ પર ભારી હૈ. હર બચ્ચે કી પઢાઈ હમ સબ કી જિમ્મેદારી હૈ.
5: હોવે જૈવરે સબ સોરા ભણેગા, તારે તો દેશ અગાડી વધેગા.
0: શિક્ષા નહીં તો સપના અધૂરા, શિક્ષા હૈ હર બચ્ચે કા પૂરા હક. વાગ રેડિયો વાગધારા સંસ્થા દ્વારા જનહિત મેં પ્રસારિત.

ને એક હજી વધારે જાણકારી બદલે આપ મને ફોન કરી શકો અમારે અણા ફોન નંબર માટે. અમારો ફોન નંબર હે 9460051234. તો ભાઈ અને બોનો આ તો હતી અમારી આજની સભા. બીજી સભામાં ફેરી મુલાકાત થાગા તારુદી આપની સાથી અંજલિનું રામ રામ.

વગે પ્રસ્તુત કરતા જાગૃતિ ભટ્ટ નિમો આપની વન અંજલિ પારેશરની હાથે મહેનગોનો બીજા કાર્યક્રમની શરૂઆત થાગા ઠીક 7:30 માટે કાર્યક્રમ હમારા સ્વાસ્થ્ય આ કાર્યક્રમ લઈને આવીના પ્રસ્તુત કરતા કશિશ પારેશર ને મનીષા પટેલ અના સાથે ભાઈન બોનો ઠીક 8 આપ હમરોગા કાર્યક્રમ સપનો કી ઉડાન આ કાર્યક્રમ લઈને આવીંગા અમારે રેડિયો સાથી ભાઈન બોનો એને બાદ ઠીક 8:30 માટે આપ હમરોગા કાર્યક્રમ ફિલ્મ સંગીત જેમાં આપ હમરોગા ફિલ્મી ગીતોના નવા નવા ગીતો ભાઈન બોનો ઠીક 8:00 થી 9 આપ હમરોગા કાર્યક્રમ શામે ગઝલ તો આ તો હતી આપણે હાજરની સભામાં પુનઃ પ્રસારિત થવા વાળા કાર્યક્રમોની સંક્ષિપ્ત રૂપરેખા હવે આપણે સભાની શરૂઆત કરો ભક્તિ શ્રદ્ધા ને આસ્થા થકી જોડું કાર્યક્રમ આરાધના થકી

0: મારું નામ ગિલ્લી હૈ ને હું મુન્નીની મોટી બોન હું. એક દાડો સ્કૂલ થકી આવી તો દેખ્યું કે મુન્ની ઘણી રોઈ રહી હતી. તો હું હમઝી કે ને પાણીની તર લાગી રહી હૈ તો હું દોડીને બા કને ગઈ ને કીધું કે બાબા મુન્નીને તર લાગી હૈ તો એને પાણી પીવડાવ દે. બાએ હફતિંગ ના કહી દીધું ને મને કીધું કે 100 મહિના સુધી મુન્ની કેવલ એની માનું દૂધ જ પીએગા ને અગર આપણે મુન્નીને કાંઈ ભી ખવડાવંગા તો એને દસ્ત લાગી જાગા. તો પછી બીજી વખત મુન્ની રોઈ તો મેં કાનમાં કહી દીધું કે 100 મહિના સુધી તને કેવલ માનું દૂધ જ પીવું હૈ.
1: સ્તનપાન વિકલ્પ નહીં સંકલ્પ હૈ.

0: कार्यक्रम खेतीवाड़ी हमरवावर अमर हित्ता किसान भाई बुने ने आपनी बुन मनीषा
1: ने आपनी बुन अंजलि नु
0: राम राम। होवे भाईयों बुनो आप सब हमली रिया हो आपरू सामुदायिक रेडियो वागट रेडियो 90.8 FM ने आप सभी नु स्वागत कर रहा हूं हमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में।
1: होवे भाईयों बुनो लेने हाजिर थे गयो हूं कार्यक्रम खेतीवाड़ी ने लेने एक ना विषय ने हाते।
0: होवे
1: मनीषा बुन आज कार्यक्रम में आपरे भाईयों बुनो तक की बातचीत नी विषय है कि आपणे मधुमक्खी पालन नो हुं महत्व है ने आपणे जे किसान भाई बुन है ए खेती ने हाथे हाथे आ मधुमक्खी पालन करीने हरते आपणी आय वधारी शके।
0: होवे
1: आजना टाइममां आपणे देखी रह्यो कि खेती केवल अनाज उगावा एटले सीमित नथी, बल्कि किसान भाई जे है ए अवे अलग अलग एवी गतिविधिओ माथे भी ध्यान आली रहे है जे एणाने कम लागत में वधारे लाभ आले है।
0: होवे
1: खेती एम तक मजबूत भी बने है ने एणाना जे महत्वपूर्ण कार्य है ए भी असल तरीका थकी थई से।
0: होवे
1: આપણે દેખો હો અણમિસ એક શબ્દ કે અચ્છું ઉપાય હે મધુમક્ખી પાલન, આ કેવલ શહેદ પ્રાપ્ત કરવાનું સાધન નથી ભાઈ બુનો, બલ્કિ આપણે ખેતી પર્યાવરણ ને ગ્રામીણ અર્થવ્યવસ્થા ને મજબૂત કરવા બદલે એક પ્રભાવી માધ્યમ થઈ શકે। ગામો મેં આપણે દેખો હો કે પહેલાના ટાઈમ માં મનક જે હે ઈ પેડો ને પુરાના જે ઘર હતા એમાં મધુમક્ખી ના છત જે રહેતા હતા ઈ રહેવું સામાન્ય વાત હતી, પણ અળવડેના ટાઈમે આપણે દેખી રહ્યો કે આ સબ ચીજે ઘણી કમ થવા લાગી ગઈ હે ને આજે વૈજ્ઞાનિક તરીકા થકી મધુમક્ખી પાલન કિસાનો બદલે અસલ આય કમાવાનું એક સાધન હે। આ એવું કાર્ય હે જે આપણે કિસાન ભાઈ બોને ને યુવા આસાની થકી અપનાવી શકે। મધુમક્ખી પ્રકૃતિની અનમોલ ઉપહારે ભાઈ બોનો આ ફૂલો થકી રસ એકઠો કરીને આપણા દે કહો કે શહેદ બનાવે હે, એની સાથે આપણી જે ફસલે હે એમાં પરાગણ નું કાર્ય ભી કરે હે। અણી પ્રકાર થકી આપણે કહી શકો કે મધુમક્ખી પાલન આપણે ખેતી બદલે ઘણો આકારનું લાભ પુગાડે હે।
0: હવે અંજલિ બોન આપે સહી કીધું તે કાર્યક્રમ ને માધ્યમ કરતી આણા વિષય માટે આપણે ભાઈ બોનો કરતી ઘણા આકારની વાત રેંગા અબર હમણા આ ગીત ને મોરે કર આપણી વાતે।
1: હવે તો ભાઈ બોનો આપ હમર તો રેસુ આપણો રેડિયો આપણી વાતે વાગ રેડિયો 90.8 FM માં।

0: बहन बोनो अणा गीत बाद आप सभी नो फेरे स्वागत कर रहा हूँ अमारे आज ने कार्यक्रम खेतीवाड़ी में जिम के अंजलि बोन गीत के पहले विषय बताड़ियो हतु कि आज आपन बात करवा वाला हां कि आपड़े किसान भाई बोन ही मधुमक्खी पालन हेती करी आज अंजलि बोन आपन बात करे कि आपड़े जी किसान भाई बोन ने अणा बल दे मधुमक्खी पालन नो हूं महत्व है तो आपन देखो हां कि आपड़े किसान भाई बोन ने ही वो अतिरिक्त आय नो साधन है किसान भाई बहन खेती करे है वेने हाथे हाथे मधुमक्खी पालन भी करी सके अणाखती वर्णन आए है वे भी वदार वधेगा ने भी पैसा कमाई सके अणाखती वे शेद ने मोम ने बाजार में वेची सके वणाखती वर्णन ने आय में भी वृद्धि थाय है एने साथ अंजलि बहन आपण देखो हां कि आ कम लागत नो व्यवसाय है आ व्यवसाय आपणे किसान भाई बहन शुरू करेगा ते वे वर्णन पूंजी नो साधन बनी सके किसान भाई बहनों केवु चांगा कि अगर आप आ व्यवसाय करोगा तो अणा बल दे आपणे भूमि नी आवश्यकता आपणे जगह नी आवश्यकता भी नहीं रहती है आ व्यवसाय आपणे खेतर ने किनारे या छोटा स्थान माते भी आपण करी शको हो
1: हवे मनीषा बहन आपे सही कीधु एने साथे आपणे देखो हो कि मधुमक्खी पालन जे है आपणे असल पैदावार बल्ले घणो असल रहे है आपणे देखो हो कि मधुमक्खी जे रहे है ए फूलो माते बेईने परागण नु कार्य करे है
0: हवे
1: अंत के आपणे देखो हो कि पौधो में फल ने बीज नी जी प्रक्रिया है असल तरीका थकी थाय है खास करीने આપણે દેખો હો કે સરસો સૂરજમુખી સબ્જી અને ફલદાર જે પેડ પૌધો રહે હે એ બીજી ઘણી જે ફસલે રહે હે એ મધુમક્ખીની મદદ થકી વધારે ઉત્પાદન આવે હે અણી પ્રકાર થકી આપણે કહી શકો કે કિસાન ભાઈ બોનો બલ્લે આ અતિરિક્ત ખાદ ની દવાનું કામ કરે હે જેમ થકી આપણી ફસલ ની પેદાવાર ભી અસલ થાય હે એને સાથે ભાઈ બોનો કેવું ચંગા કે આ આપણી બોના ને યુવાઓ ને બલ્લે રોજગાર નું સાધન થઈ શકે ગ્રામીણ ક્ષેત્ર માં આપણી બોને ની જે યુવા હે એણન કને અક્સર રોજગાર ના જે અવસર હે એ સીમિત રહે હે મધુમક્ખી પાલન એક એવું કામ હે જે આપણે ઘરે બેહીને આરામથી કરી શકો બોને જે હે એ શહેદ પેકિંગ કરી શકે મોમબત્તી નિર્માણ ની શહેદ તકી બન્યા ઉત્પાદ જે હે એ ભી તૈયાર કરી શકે જેમ તકી એણાની આય વધેગા ને એને સાથે યુવા જે હે એ આધુનિક વ્યવસાય ને રૂપ મે અને ઓનલાઈન બિક્રી ભી કરી શકે જે એણન બલ્લે રોજગાર નું એક અચ્છું સાધન થઈ શકેગા
0: હવે અંજલિ બોન આયસ અગર આપણ કિસાન ભાઈ બોનને વતાડો કે અગર વણને મધુમક્ખી પાલન કરવું હે તેવીની શરૂઆત હેતે કરવી હે તો બહેન બોનો સબકતું પહેલા આપણે જઈને પ્રશિક્ષણ લેવું હે કિસાન ભાઈ બોને વી વિદ્યાલય યા પ્રશિક્ષણ કેન્દ્ર મે જઈને મધુમક્ખી પાલનનું પ્રશિક્ષણ લઈ શકીએ હે એને સાથે આપણે સહી સ્થાનનું ચયન કરવું હે આપણે એવા સ્થાનને ચૂનવું હે જ્યાં ફૂલ અને પેડ પૌધો ખૂબ જ્યાદા વે અને પ્રદૂષણ કમ વે એને સાથે બહેન બોનો આપણે મધુમક્ખી બોક્સ ની વ્યવસ્થા બી કરવી હે લકડી ખાતી બણિયા આધુનિક આપણે બોક્સ નો ઉપયોગ કરવું હે એને સાથે બહેન બોનો નિયમિત નિરીક્ષણ ને ઉચિત આહાર આલુ આપણે આવશ્યક હે
1: હવે મનીષા બોન એને સાથે આપણે દેખો હો કે મધુમક્ખી જે હે એ પ્રકૃતિના સંતુલન ને બનાવીને રાખવામાં ઘણી મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે હે આ આપણે જે પેડ પૌધા હે એનાની સંખ્યા મે વૃદ્ધિ ને હાતે જૈવ વિવિધતા બલ્લે ભી સુરક્ષિત રહે હે અગર આપણે મધુમક્ખી કમ થઈ જાયગા તો ઘણા એવા પૌધા ને ફસલ હે જણા ને ઉત્પાદન માટે અસર પડી શકે એટલે આપણે મધુમક્ખી પાલન કેવલ કમાઈ બલ્લેસ ની પર્યાવરણ ની સુરક્ષા બલ્લે ભી જરૂરી હે
0: હવે અંજલિ બોન આપે સહી કીધું તે કાર્યક્રમ ને માધ્યમ કે આપણે ભાઈ બોને કે આના વિશે માટે વાતે સાલી રહી હે આ વાતે આપણ આગી ભી એમસ કરતા રંગા અબર હામળા આ ગીત ને મોરે કરે આપણી વાતે
1: હોપે

0: બાયનબુનું ગીત તો આશુ પૂરું, અને ગીત બાદ એક વખત ફરી આપણે પાછા ફરો કાર્યક્રમ ખેતીવાડી મેં. જેમ કે મનીષા બુન આજે આપણે વાતે કરી રહ્યો કે મધુમક્ખી પાલન આપણે જે કિસાન ભાઈ બુનનો બદલે હે હરતી આયનું એક અચ્છો સ્ત્રોત થઈ શકે ને આંતકી હું ફાયદા હે. જેમ કે આપણે ઘણી અસલ તરીકાથી કે ઘણા કાની વાતે જાણી કે કિસાન ભાઈ બનો બદલે મધુમક્ખી પાલન કેમ જરૂરી હે. આ અતિરિક્ત આયનું અચ્છું સાધન હે, પેદાવાર મેં વૃદ્ધિ કરે હે, કમ લાગત મેં આ વ્યવસાય આપણે ભાઈ બહેન શરૂ કરી શકીએ. એની સાથે આપણી જે બુને હે ને જે યુવા સાથી હે એને રોજગાર બદલે લાભદાયક હે ને પર્યાવરણ સંરક્ષણ મેં ભી મદદ કરે. એની સાથે આપે એ ભી બતાડ્યું હતું કે મધુમક્ખી પાલન કરતે ટાઈમ આપણે ભાઈ બહેનોને કઈ વાતનું ધ્યાન રાખવું હે. ભાઈ બહેનો એક વખત ફરી કેવું ચાહુંગા કે આપણને સહી સ્થાનનું ચયન કરવું હે, કીટનાશકોનું કમ પ્રયોગ કરવો હે ને સમય સમય માટે દેખરેખ કરવી હે ને પ્રશિક્ષણ લેવું જરૂરી હે. એની સાથે આપણે દેખો મનીષા બુન કે ઘણા મન કો એમ સોચે હે કે મધુમક્ખી પાલન કરવું ઘણું ખતરનાક કામ હે, આ હંમેશા ડંક મારી દે હે. પણ આપણે દેખો કે આ અગર આપણે સુરક્ષિત તરીકા તકી ને સુરક્ષિત ઉપકરણો ને હાથે કરંગા તો આ સુરક્ષિત ને અછું થઈ શકે. ઘણા મન કને એમ લાગે હે કે આ ખાલી મોટા જે ખેતર હે એના મેં જરૂરી હે, પણ આવું નથી. આપણે નાના સ્તર માટે ભી આની શરૂઆત કરી શકો. બાઈન મને કેવું ચંગા કે ગાંવ મેં ઘણા એવા કિસાન ભાઈ હે એ મળીને ભી આનું પાલન કરી શકે, શહેદનું ઉત્પાદનનું મોટું કેન્દ્ર વિકસિત કરી શકે ને સ્થાનિક સ્તર માટે રોજગારને બઢાવી શકે ને આપણા ગામની પહેચાન બઢાવી શકે. આજના ટાઈમમાં પ્રાકૃતિક નિશુદ્ધ શહેદની જે માંગ હે એ લગાતાર વધી રહી હે, એવા મેં ગ્રામીણ ક્ષેત્ર આત્મનિર્ભર બનવાની દિશા મેં આજે મધુમક્ખી પાલનનું કાર્ય હે એ કરી શકે.
1: હવે અંજલિ બોની એની સાથે આપણે દેખો કે મધુમક્ખી પાલન આપણ જે કરે હ વણામાં ઘણા અકાની સમસ્યા આવે હે, જેમ કે જાણકારીની કમી, ઉચિત પ્રશિક્ષણનો અભાવ, બજાર તક પહોંચવાની સમસ્યા રહે, મોસમ માટે નિર્ભરતાની ને એને સાથે આપણે દેખો કે કીટનાશક વેનો પ્રભાવ. ભાઈ બોનો આની હત સમસ્યાનો આપણે સમાધાન બી કરી શકો હમ. આણ બદલે આપણે કિસાન ભાઈ બોનોને પ્રશિક્ષણ લેવું હે, સરકારને બી સહાયતા કરવી હે, સહકારી સમિતિઓ બનાવવી હે ને આધુનિક તકનીકીનો ઉપયોગ કરવો હે. એને સાથે આપણે ભાઈ બહેનો જાગૃતતા અભિયાન બી ચલાવવું હે. એને ખાતી આપણે દેખો કે સબ લોક જાગૃત થાયંગા તે આ મધુમક્ખી પાલન હે આ બળી શકેગા, અણા ખાતી વે બઢિયા આય બી કમાઈ શકેગા.
0: હવે મનીષા બોન આપણે દેખો કે મધુમક્ખી પાલન કેવળ શહેદ ઉત્પાદન કરવાનું કામ નથી, બલકે આપણે દેખો કે આ ખેતી પર્યાવરણ ને ગ્રામીણ જીવનને મજબૂત બનાવવા બદલે એક પ્રભાવી માધ્યમ થઈ શકે. આ આપણે કિસાન ભાઈ બહેનોની અતિરિક્ત આયનું સાધન હે, ફસલની અસલ પેદાવારને આ વધાવેગા ને ગાંવ મેં રોજગારના નયા અવસર જે હે એ ભી પેદા કરેગા. આજે આવશ્યકતા ભાઈ બહેનોની વાતની હે કે આપણે જે કિસાન ભાઈ બહેન હે એ પારંપરિક ખેતીને હાથે એવા સહાયક કાર્યને અપનાવી જે કમ લાગત મેં એને બહેતર લાભ આપી શકે. મધુમક્ખી પાલન એવું સે કાર્ય હે જે મહેનત, ધૈર્ય ને સહી જાણકારીને હાથે કિસાનોની આર્થિક સ્થિતિને બદલી શકે. અગર ગાંવ મેં જાગૃતતા વધેગા, પ્રશિક્ષણ ઉપલબ્ધ હોંગા ને મનક જે હે એ મળીને કાર્યને અપનાવેગા તો આવા વાળા ટાઈમ મેં મધુમક્ખી પાલન જે હે એ ગ્રામીણ વિકાસની મજબૂત નીવ બની શકેગા.
1: હવે અંજલિ બોન એને સાથે આપણે દેખો કે મધુમક્ખી પાલન આપણે ગ્રામીણ ક્ષેત્રને આત્મનિર્ભર બનાવે હે, આ છોટા કિસાન ને આપણે મહિલા બોનને ને બેરોજગાર યુવાઓને બી રોજગાર આલે હે, રોજગાર આલવાનું એક અચ્છું સાધન હે. આણ ખાતે આપણે દેખો કે આપણે ગ્રામીણ અર્થવ્યવસ્થા હે વે મજબૂત થાય હે ને એને સાથે આપણ પલાયન હે વી બી કમ થાય હે. ભાઈ બોનો કેવું ચાંગા કે મધુમક્ખી પાલન એક અત્યંત લાભકારી ને પર્યાવરણ અનુકૂળ ને કમ લાગતનું વ્યવસાય હે, કિસાનો બદલે આય બઢાવવાનું સાધન હે, એને સાથે કૃષિ ઉત્પાદન ને બી આ બઢાવે હે. અગર અંજલિ બોન આપણે કિસાન ભાઈ બોને હે આણને અપનાવેગા અને સરકાર ખતી ઉચિત જાણકારી લેંગા જેણ ખતી ગામનું વિકાસ એવો અસલ તરીકા ખતી થઈ શકેગા. અત્રે ભાઈન બોનો મધુમક્ખી પાલનને આપણે બઢાવો આલવો હે ને આજના ટાઈમે આ આપણી આવશ્યકતા બની ગઈ હે.
0: હવે મનીષા બોન આપણે દેખો કે મધુમક્ખી પાલન આજ કેવળ એક પારંપરિક કાર્ય નથી, બલકે આધુનિક ગ્રામીણ વિકાસની એક મજબૂત દિશા ભી બની ચુક્યો હે. હવે આપણે દેખો કે બદલતા ટાઈમે જે વખત ખેતીમાં ઘણા કાની ચુનૌતીઓ હે, જેમ કે મોસમની અનિશ્ચિતતા, બઢતી લાગત ને કમ લાભ, તઈ વખત મધુમક્ખી પાલન કિસાનો બદલે એક ઉમેદ ને આત્મનિર્ભરતાનો નવો રસ્તો ખોલી શકે હે. આ એક એવું કાર્ય હે જે ખેતીને હાથે જોડીને કિસાનની આયને મજબૂત કરી શકે ને પ્રકૃતિને હાથે સંતુલન બનાવીને રાખવામાં બી મદદ કરે હે. સપ્તકી મોટી વાત આ હે કે મધુમક્ખી જે હે એ વગર શોર પ્રદૂષણ ને નુકસાન ને લગાતાર કામ કરતી રહે હે. ખેતરની ઉપજ વધારવામાં આની મહત્વપૂર્ણ ભૂમિકા રહે, એને કારણ ફસલ જે હે એ બહેતર પરાગણ કરી શકે, ઉત્પાદનની ગુણવત્તા ને માત્ર બે વધીંગા. એટલે કહી શકો કે મધુમક્ખી પાલનના લાભ કેવળ શહેદ વેચવા ઉદ્દેશ નથી, બલકે આનું અસર હિતની ખેતી માટે આપણને દેખવા મળે છે.
1: હવે અંજલિબોન, તો આપણે કિસાન ભાઈ બોનો ગતિ અણા વિષયમાં તે ઘણા અક્કાની વાત થઈ ગઈ હે, ને આપણે દેખી રહીએ હે કે ટાઈમ બી થઈ ગયો આપણે કાર્યક્રમ ગતિ સૂટ પડવાનું.
0: હવે
1: સૂટ તે પડે, પણ જાતક ગતિ પહેલ એક બીજું ગીત સાંભળી લો.
0: હવે તો ભાઈ બોનો હમરા ગીત મોરે પડે સૂટ.

આંગણવાડી જઈને તારું નામ લખાવ, ભારી પોગ બેન તું જાસે તીન કરાવ, સોરાના નક્ક આપજુ, નાના રાખો વાર, સાફ સફાઈ રાખજુ, ખાજુ સબ્જીદાર, ભીંડા તુરીએ આલડી, કોરાને વાલોર, રોપો ખાઓ સબ્જીએ દિલે આવે જોર, સીરો દલિયો રાબડી, થૂલી સોકા દાલ, પાસે મહિને બાલ લે આ ખવાનું આલ, અણી વાતનું ધ્યાન રાખો, આપણું જીવન સુરક્ષિત રાખો.